ફહેદવા હું રંગળું જવાબે દિનમાં ખબર થંગ એવરેંગે મચ્છ ફરદાવેગે હિંગ્યાદા ઉઠે ફહે એવરેંગ હૈરા વિફાવાલે બોડકમ એકકો અનેકકા સવાલ વેસ ખોન્નુલાને તે